શાબાશ શાબાશ હમાર મસીનિયાના જાણે કાકા હમે ખવાવે એન ચલીએ ફેન્સ પોલ્ડર મે એમ જી પ્રોગ્રામ કો બેઠ કર સુને હૈ સચિત હમાર